ભાવિક ભક્તાના સાદર નિમંત્રણ ભવ્ય દિવ્ય શ્રી શ્રી જગન્નાથ બલદેવ સુભદ્રા મહારાણી રથયાત્રા મહોત્સવાચં શનિવાર દિનાંક 18 જુલાઈ રોજી દુપારી 2 વાગતા ધારાશિવ નગરી મધ્ય આયોજન સ્વયંવર મંગલ કાર્યાલય તે કાળામારુતિ મંદિર તે છત્રપતિ શિવાજી મહારાજ ચોક માર્ગે બારશી નાકા ઇથે સમારોહ તદનંતર મહાપ્રસાદાચં આયોજન પ્રમુખ અતિથિ માનનીય જિલ્લાધિકારી શ્રી કીર્તિકિરણ એચ પૂજાર વિશ્વ હિન્દુ પરિષદેચે જિલ્લાધ્યક્ષ માનનીય એડવોકેટ ગજાનંદ ચૌગુલે તેવા સર્વ ભાવિક ભક્તાની યથોચિત સહકાર્ય કરુન સહભાગી ભાવ અસા આવાહન ઇસ્કોન ધારાશિવ યાની કેલા આહે.